0: ગાયક ભૂત કોશી ના દિલે છે ગયો ભરી લાય ભૂત કોશી ના દિલે છે ગયો ભરી લાય બહેનીલાઈ ત મેસેજ માં સંસાર પઠાકો બહેનીલાઈ ત મેસેજ માં સંસાર પઠાકો અહિલેસમ્મ આઈન નિ કે નઈ ભયકો અહિલેસમ્મ આઈન કે નિ ભયકો હજુર એતી નઈ
1: હજુર અહિલેસમ્મ આઈન કે નિ ભયકો
0: પણ ચેલીબેટીહરુકો ચાડકો ગીત ગાઈદે નજાનેકૈ ભએ પણ સરી ભન્છુ હૈ
1: હજુર પક્કૈ પણ ખુશી લાગ્યો કાર્યક્રમમાં આવનુભયો મીઠો ભાકા સુનાઉનુભયો ત્યસકો લાગી ધેરે ધેરે ધન્યવાદ દિન ચાહન્છુ હામી અંતિમ અંતિમ ચરણમાં છું આજલાઈ છૂટનું પડને હુન્છ છૂટનું ભન્દા પહેલે સાથીભાઈ આફન્તજનલાઈ સમજના છોડ્નુહોસ
0: વિશેષ ગરી હજુરલાઈ પ્રાવિધિકમાં જો હુનુહુન્છ ઉહાંલાઈ મીઠો માયા મીઠો સમજના અને ચંદ્ર ગરંગજા ભનેર ચિન્નુહુને નચિન્નુહુને સંપૂર્ણલાઈ મીઠો માયા મીઠો સમજના ભંદૈ છુટિન્છુ ઓકે બાબાઈ
1: હજુર નમસ્કાર નમસ્કાર નમસ્કાર અહિલે પણ સુર્ખેતબાટ ચંદ્ર મગરજી આઉનુભએકો થ્યો ઉહાંલે પણ એઉટા મીઠો ભાકા સુનાએર સાથીભાઈલાઈ સમજના છોડેર ગઈસક્નુ ભએકો છ ઉહાંલાઈ પણ ધેરે ધેરે ધન્યવાદ દિન ચાહન્છુ ર કાર્યક્રમકો સમય સકિસકેકો છ હામી અંતિમ અંતિમ ચરણમાં છું પક્કૈ પણ યતિખેરસમ્મ સુનેર સાથ દિનુભયો ફોન ગરેર સાથ દિનુભયો અનલાઈનબાટ પણ સુનેર સાથ દિનુભયો હાम्रो ફેસબુક લાઈવ પણ સુનેર સાથ દિનુભયો તપાઈહરુ સંપૂર્ણલાઈ ધેરે ધેરે ધન્યવાદ દિન ચાહન્છુ ર પછિલ્લો હપ્તા તપાઈસંગ એસરી નઈ રમાઈલા કુરાકાની ગર્ન તપાઈકો માઝમા તીનઈ નયા પુરાના લોક ભાકા તપાઈકો માઝમા લિએર ઉપસ્થિત હુનેછુ ભંદૈ એતિખેરસમ્મ મેરો આવાજ તપાઈકો ઘર ઘરકો રેડિયો સેટ હાત હાતકો મોબાઈલ સેટસમ્મ પુર્યાઉન સહયોગ ગર્નુહુને હાम्रो પ્રાવધિક મિત્ર રત્નાજીલાઈ પણ વિશેષ ધન્યવાદ દિન ચાહન્છુ ર પછિલ્લો શનિવાર તપાઈસંગ એસ્તૈ રમાઈલા ભલાકુશાલી ગર્ન તપાઈસંગ ઉપસ્થિત હુનેછુ ભંદૈ ર એસ કાર્યક્રમલાઈ પ્રાયોજન ગરેકોમા ટીકાપુરકો સિદ્ધાર્થ ચોક નજીક રહેકો એનએમએ બેંકકો ઠ્યાક્કૈ તલપટ્ટી છ નિર્મલા બ્યુટી પાર્લરલાઈ પણ વિશેષ ધન્યવાદ દિદૈ પછિલ્લો હપ્તા તપાઈસંગ રમાઈલા કુરાકાની ગર્ન ઉપસ્થિત હુનેછુ ભંદૈ ફેસબુક લાઈવમાં પણ સુનેર સાથ દિનુભયો તપાઈહરુલાઈ પણ ધેરે ધેરે ધન્યવાદ દિન ચાહન્છુ ર પછિલ્લો શનિવાર તપાઈકો માઝમા કાર્યક્રમ લોક ચૌતારી લિએર ઉપસ્થિત હુનેછુ ભંદૈ આજકો યો સુંદર બસાઈબાટ મ ભાગ્યકુંવર પણ બિદા હુન ચાહન્છુ નમસ્કાર તપાઈકો દિન શુભ રહોસ્.